100.1 FM ગોલ્ડ ખરા સોના પર બપોરના 3 ના ટકોરે આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ એટલે કે ગીત ગુર્જરી. અને આજે ગીત ગુર્જરી કાર્યક્રમમાં તમારી સાથે વાતો કરવા હાજર થઈ ગઈ છે આપની હોસ્ટ અને આપની દોસ્ત પૂજા. સૌ પ્રથમ ગીત ગુર્જરીના ગીતોથી મહેકતા ગુલદસ્તામાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો શું

0: સ્વાગતમ અને મીઠો મધુર સ્નેહ. દોસ્તો, આજે છે 27 સપ્ટેમ્બર 2026 અને રવિવાર. અને આપ સૌ જાણો છો મિત્રો કે રવિવાર એટલે શ્રેણી સર્જક વિશેષ અંતર્ગત કાર્યક્રમ મળેલા જીવ સાંભળવાનો. લેખક પન્નાલાલ પટેલ, ભાગ 40મો, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી અને નિર્માણ સહાય શ્વેતા કોલ્હે. તો ચાલો સાંભળીએ પન્નાલાલ પટેલ લિખિત પ્રણય નવલકથા મળેલા જીવ.
1: નવલકથા પઠન મળેલા જીવ.

એકમેકને અમાપ પ્રેમ કરતા કાનજી અને જીવી, જે આજ સુધી એકબીજાના હૃદય મળી ગયા પછી એક પળ માટે પણ છૂટા નહોતા પડ્યા, એ માઇલો સુધી એકબીજાથી છૂટા પડી ગયા. પણ હઈ એક ધરપત હતી કે ઉનાળો વીતતા આકાશમાં વાદળો છવાતા અને વાવણીના દિવસો નજીક આવતા ચોક્કસ કાનજી ગામ પાછો આવશે. આ એક આશાના દોરે જીવી પોતાનું કપરું જીવન વિતાવી રહી હતી. જીવીનો ધણી ધૂળિયો કોણ જાણે કેમ, પણ એને જીવી બધે બધું કરતી હોવા છતાં પણ એના મન પર જીવીના માટેનો ગુસ્સો એમનો એમ હતો. અને વખત આવીએ સમયે સમયે એ જીવી પર લાકડીના મારથી પોતાનો ગુસ્સો ઉતારતો પણ ખરો. ધીરે ધીરે ઉનાળાના દિવસો લાંબા, એમ રાતો પણ એટલી લાંબી, અને જીવી મનમાં સોસવાતા સોસવાતા કાનજીને એકવાર જોઈ લેવાની વાટ જોઈ રહી હતી. અસહ્ય માર ખાતી જીવીને ન જોઈ શકતા ભગત જેવા સંત આત્માએ પણ એને એમ કહી દીધું કે આવું જીવન જીવવા કરતાં તો ઝેર ઘોળવું સારું. અને અનાયાસે જીવીના માનસપટ પર એ વાક્ય લખાવા માંડ્યું કે આમે એના જીવતરનો શું અર્થ હતો. આવું જીવતર પૂરું કરી નાખવું જ સારું એવો એક વિચાર એના મનમાં ઘોળાવા માંડ્યો. પણ છતાંય એને મનમાં એક ઈચ્છા હતી, એક આશા હતી કે આ ધરતી પરથી જવા પહેલાં એકવાર કાનજીને જોઈ લેવાય. પણ એ ઈચ્છા પણ એની પડી ભાંગી જ્યારે શહેરમાં ગયેલા કાનજીએ પહેલો અને છેલ્લો કાગળ લખી અને શહેરમાંથી એ પાછો નથી આવવાનો એવું જણાવી દીધું. હવે આગળ. ગામ લોકો પણ કાનજીને નિંદતા, તો કોઈ વળી સારી નોકરી મળી હશે ત્યારે જ ને, આ ખેતીમાં શા કાંદા કાઢવાના હતા, આમ અટકળ કરતા વેરાવા લાગ્યા. મોટાભાઈનો અવાજ સાંભળીને જીવી પણ ભાનમાં આવી. અકળાયેલા મોટાભાઈ બોલતા હતા, ભગત આજને આજ કાગળ લખાવી દો કે મારે તો ખેડૂતો નથી રાખવો ને તારા રૂપિયા નથી જોઈતા, માટે બેઠો હોય ત્યાંથી ઉઠીને સીધો ઘેર ચાલ્યો આવો. જીવીને થયું, હું એ લખાવું કે જીવી મરવા પડી છે, માટે મોડું જોવું હોય તો આવે. અને કાનજીના જાણે પગલા ન સાંભળતી હોય એમ એનું કાળજું ધબકી ઉઠ્યું. પણ બીજી જ ક્ષણે એને ભાન આવ્યું કે નથી તો પોતે લખાવી શકવાની, કે નથી એ આવવાનો. એની આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ખરી પડ્યા. એ તરત જ ઘરમાં ચાલી ગઈ. એનું રડી રહેલું હૈયું જાણે બોલતું હતું, આટલો બધો નકારજો, આવડો ન મેરો. પરંતુ મોટાભાઈની પેઠે જીવીને વિશ્વાસ હતો કે કાનજી હજી આવશે તો ખરો. બીજી બાજુ વખત પણ એનું કામ કરી જતો હતો. ઠરેલ યુવાનીના મદમાં ડગ ભરતી પનિહારી પેઠે પશ્ચિમમાંથી વાદળો આવતા અને એ જ ચાલે પૂર્વ ક્ષિતિજનો ઢાળ ઉતરી જતા હતા. તો વળી કોકવાર બે ચારના ટોળામાં ભેગા પણ થતા અને આભને આવરી લેવાની વાતો કરતા કરતા બેના ચાર થઈ છૂટા પડતા. તો કોકવાર વળી ભેગાને ભેગા કોઈ બીજા પ્રદેશમાં ચાલ્યા જતા. કોઈ કોઈ વાર તો દિવસ અને રાતભર આમ ચાલ્યા કરતું, તો વળી કોઈ દિવસ આભ મંડળ આઈના જેવું સાફ જણાતું. રડી ખડી કોઈ વાદળી ક્યાંય આવી ચડે તો આભલા સામે તાકનારના વળી સદભાગ્ય. પણ જીવીના આભલા સાથે નિસ્બત ન હતી, એને તો પેલી વાત સાથે જ લેવા દેવા હતી. એનું ફિક્કું પડી ગયેલું અંગ અને ઊંડી ઉતરેલી આંખો જોતા લાગતું હતું જાણે એ યુવાનીનો ચમકારો, આંખોના પેલા ઝકારા મારતા તેજ, બધું એ

0: એ વાત ઉપર ખર્ચાઈ ન ગયું હોય? આઠમની સાંજે ઈશાન ખૂણામાંથી એક રૂપેરું વાદળું નીકળ્યું, વધતું વધતું આભલે પહોંચ્યું, પડખામાંથી ફૂલવા લાગ્યું ને પછી તો વાદળામાંથી વાદળું અને એમાંથી વાદળી ફૂટી, બે દિશાઓ આવરી લીધી. લોકોનો આનંદ વધી પડ્યો. આ એના ઘરમાંથી ચડાવો કાઢ્યો છે, નક્કી પડવાનો, આવા ઉદ્ગારો પણ નીકળવા લાગ્યા. અને એવું જ બન્યું, જાણે કોઈ માયાવી રાક્ષસ માથું હલાવી માયાનો ઉપજાવતો હોય એમ ઊંડી ઊંડી ગર્જના સાથે આભલું ઘેરાવા માંડ્યું. રૂપેરી રંગમાંથી રાખોડિયો થયો ને જોત જોતામાં તો આખું આભલું કાળા રંગમાં પલટાઈ ગયું. હેઠે ઉતરેલા અંધારા ધરતીને વીંટળાઈ વળ્યા. ઘૂઘવાટ કરતો મેઘ હંકારે ચડ્યો. વીજળીએ તાંડવ શરૂ કર્યા અને આ ચડાઈથી મૂંઝાતી ધરતીનો ઉકળાટ માણસને પણ પરસેવે રેપછેપ કરી રહ્યો. લોકો ઊંઘના ખોળામાં પડે ન પડે ને આભમાંથી આછા આછા કણ પડવા માંડ્યા. બીજી જ ક્ષણે દિશાઓને આંજી નાખતી એક વીજ રેખા સીધી ધરતી પર ઉતરી આવી અને આભ ફાટી હોય એવા કડાકા સાથે પાછી ઉપર ચડી ગઈ. વાદળો જાણે તૂટી પડ્યા અને તે ત્યાં સુધી કે ચોપાડમાં બેઠા બેઠા આનંદ અનુભવતા કોઈ કોઈ ખેડૂતે તો ઘાટો પાડી પાડોશીને કહ્યું પણ ખરું,
1: લે ભાઈ પેલે ધડાકે ડાંગર વવરાવ્યા તો.
0: ભલે આ રાત આખા ગામ માટે આનંદ ભરી હતી, પણ મોટા ભાઈને તો આ શોક અને મૂંઝવણની જ હતી. જ્યારથી કાનજી હળ હાંકતો થયો ત્યારથી કોઈ દિવસ એમણે નથી તો નેંગોળ કરી કે નથી કોઈ દિવસ છોડી. તેથી જ તો આજે એ મૂંઝાતા હતા અને એટલે જ તો કાનજી માટે બબડ્યા, કોના ભાઈ ને કોનું કાંઈ. શહેરની સડકો ઉપર ફરવું મેલી ને અહીં કાદવ ચૂંથવા કોણ આવતું હશે? પાછલી રાતનો વરસાદ બંધ થઈ ગયો. આભમાં મંડાયેલા ધમસાણથી નાસી ગયેલા તારાઓ શાંતિ છવાયેલી જોઈને ધરતી ઉપર શું શું ગુજરી ગઈ જોઈએ તો ખરા, આ વિચારથી બીતા બીતા ડોક્યા ન કરતા હોય એમ દેખાતા હતા. સવાર પડતા પડતા તો માથા ઉપરનું આખું એ નાટક વેરાઈ ગયું હતું. પણ ધરતીના રંગ આજે પલટાઈ ગયા હતા. પક્ષીઓએ પણ વહેલા ઉઠીને પ્રભાત્યા ગાવા શરૂ કરી દીધા હતા. શાંતિ ભંગ થવાની બીકે પવને થંભી ગયો હતો. વળી આજની પ્રકૃતિ જોતા તો લાગતું હતું જાણે તુરંતમાં સ્નાનથી પરવારેલી છૂટ્ટા કેશમાંથી પાણી ટપકાવતી લલના ભક્તિભાવથી લળી પડતી સુરતે મુખ પ્રાર્થના કરતી ઊભી ન હોય. ઉગમણે ઝરૂખે આવી ઊભેલો સૂર્ય પણ ધરતી પર ભરાઈ રહેલા પાણીમાં ડબકડોયા કરતો હતો. જ્યારે ધરતીના હૈયાની તો વાત જ શી કરવી, આખું એ વાતાવરણ કોઈ અનેરા પમરાટથી ભરાઈ ગયું હતું. વહેલી પ્રભાતે મુખીને ત્યાં ગામ લોકો એકઠા થયા. અમલ કસુંબા લઈને નવા વર્ષની ઉદ્ઘાટન ક્રિયા કરી સૌ ઘેર આવ્યા. નેંગોળ તૈયાર કરી ગાયના કે કુમારિકાના શકન લઈ કોટે બાંધેલા ઘોઘરાના અને ઘંટડીઓના ઘેરા મંજુલ રણકાર કરતા બળદોને આગળ કરી સૌ કોઈ ખેતરોને પંથે પડ્યા. મોડા પડેલા મોટાભાઈએ પણ નરસિંહ મહેતાના વેલડા પેઠે, જોકે બળદ તો રાતામાતા હતા પણ છતે ઘૂઘરે એમની કોટો તો ખાલી જ હતી, નેંગોળ તૈયાર કરી રતનના નાજુક હાથે ચાંદલો કરાવી નાડા છડી બંધાવી ને એવા જ શુકન લઈ પથ્થરો સાથે હફળાતી હાલના ઘર્ર ખડિંગ અવાજ સાથે ખેતર તરફ ચાલવા માંડ્યું. અપશુકનની બીકથી રોકી રાખેલા આંસુ ખેતરમાં હળ જોતરતા ફર ફર કરતા ખરી પડ્યા. પાણીયારાવાળા ખેતરે જ પહેલું મુહૂર્ત કર્યું હતું એટલે પાણી ભરવા આવેલી જીવીની નજર એમના પર પડે સ્વાભાવિક હતું. ક્ષણભર એને થયું પણ ખરું, કાનજીના હાથે ધરતી ધ્રુજાવતા ચાલતા બળદોની ચાલ ક્યાં ને મોટાભાઈના હાથે ગણી ગણીને ડગ ભરતા બળદોનું હેળવું ક્યાં. બે દિવસ સુધીમાં આટલા ખેતરને પૂરું કરે તો ભાઈ જ વળી. ઠીક ઠીક વાર સુધી તાકી રહ્યા પછી જીવીને ભાન આવ્યું. એક ભારે શ્વાસ લેતા પોતાના જલતા જીગરને કહેતી હતી, આદમીનો અવતાર હોત તો એકાદ દન હળ લઈને મદદમાં જાત, પણ તારો તો બૈરાનો અવતાર પડ્યો, આમ જીવ બાળે શું વળવાનું છે? બેડું ભરીને નીકળતા વળી મોટાભાઈ તરફ જોયું ને બેઠો નિશ્વાસ નાખતા મનમાં બબડી, બીજા કોઈની તો ઠીક છે ભૂંડા, પણ તારા મોટાભાઈની ધ્યા તો તાકતો. છતાંય જીવીએ શ્રદ્ધા છોડી ન હતી, આ વરસાદ જો ત્યાં પડ્યો હશે તો કાલ આવ્યો જાણને, ને કાલને આવતા તે કંઈ વાર હતી? પણ માણસને આશાના તાતણાને બીજી કાલ ઉપર વળગાડતા ક્યાં નથી આવડતું? એવી રીતે જ તો માણસ જીવે છે, જિંદગી ખૂટાડવાનો એ સિવાય બીજો રસ્તો એ કયો છે? પરંતુ જ્યાં હળનો ખરો મોકો વહી ગયો, ડાંગરો પણ વવાઈ ચૂકી, ત્યારે તો જીવીને કાનજીના આવવાની આશા છોડવી જ પડી.

કોઈ કોઈ વાર તો એને એવું થઈ આવતું, હમણાં કાં તો કાળજું થંભી જશે ક્યાં તો બહાર કૂદી આવશે. પણ જ્યારે એમાંનું કશું જ બનતું ન હતું ત્યારે એ પોતાની જાત ઉપર વળી ચીડાતી, મુઈ તું મરી જતી હોય તોય છૂટકો મટે. અને જોકે એ મરી તો ન ગઈ, પરંતુ ત્યાર પછી એ જાણે મોતને પંથે જ પડી રહી હતી. કોઈની જોડે ન બોલવું કે ન ચાલવું, કોઈ વાર હસતી તો તે પણ ન છૂટકાનું. ધૂળાને તો આ જોઈને પેલી મૂઠની અસર જ લાગતી હતી, એટલે એ પણ શૂન્ય મનસ્ક થઈને શું કરવુંના વિચારમાં ફરતો હતો. જ્યારે આજકાલ આ બે જણનું વર્તન જોઈને નાની ડોશી વળી ત્રીજી જ લાઈમાં પડ્યા હતા, એમના મનમાં તો ઠસી જ ગયું હતું કે આ બે જણના મન એકમેકથી હવે સાવ ઊંચા થઈ ગયા છે. આડોશ પાડોશમાં પણ વાત કરતા, મુવા વળતા ઝઘડતા હોય તોય એમ કરીને એકબીજાને બોલે તો ખરા ને, પણ આ તો બે મોઢું ચડાવીને ફર્યા કરે છે. કોઈ ડોશી અનુભવની વાત કરતી, પણ તોય આખો દન ઘર કુકડી થઈને ઘરમાં જ ભરાઈ રહે છે, તો બે ઘડી બહાર નીકળતી હોય તો ધૂળાને છેવટ ખાવાનું એ માંગવું પડે ને, ને પેલીને આલ્યા વગર કાંઈ છૂટકો છે? નાની ડોશીએ એમ પણ કરી જોયું, પણ પરિણામ તો એનું એ જ, ન તો ધૂળાએ ખાવાનું માંગ્યું કે ન જીવીએ વગર કહે પીરસ્યું. પૂછી જોતા ડોશીને માલમ પડ્યું કે એણે હાથે લઈને જ ખાઈ લીધું છે. ડોશીનો મિજાજ જીવી ઉપર ઉતરી પડ્યો. એ તો ઠીક છે, હું જીવું છું, પણ કાલ ઉઠીને મરી ગઈ તો તમારો ઘર સંસાર ચાલશે શી રીતે? ચડેલ મોએ જીવીએ જવાબ આપ્યો, ચાલશે, ચાલવાનો હશે તો. લે કેમ આમ બોલે છે લી, તું તો ઘર માંડવા આવી છે કે પછી આમ ઉલાળ્યું કરવા? કઈ કેડે હાથ દઈ જીવી સામે તિરછી આંખે ડોશી તાકી રહ્યા. પણ હવે જીવીમાં જાણે લડવાની શક્તિ ન હતી. કંટાળા સાથે બોલી, મહેરબાની કરી મારો છાલ છોડો ને ભાઈ સાહેબ. પણ આમ કરવાથી તો સાસુનો મિજાજ વળી ઓર ગયો. હાસ તો બાપડી નહીં, કોદરાન રોટલા ખાવા પડે છે તે. જીવી ઉઠીને બહાર જતા બબડી, બોલ્યા કરો ત્યારે એકલા એકલા, હું જોઉં છું જો તું કેવી નથી કરતી, આટલા જરા તલ વવાઈ જવા દે, પછી જો ને મારા પિયરમાં બે મહિના જઉં છું કે નથી જતી, પછી કઈ સાસુ રાંધી આલનારી છે હું એ જોઉં તો ખરી. આમ બબડતા બબડતા રસોડામાં ગયા, અને પછી ત્યાં તો અવ્યવસ્થાની કચાશ જ સી હતી કે જીવીને લડવા માટે કંઈ બહાનું ખોળવાની જરૂર પડે. પરંતુ એમનો એ કકળાટ જીવીના કાન ઉપર અથડાઈને જ પાછો ફરતો હતો. કાનના દ્વાર બંધ હતા, જીવ જાણે ખોળિયામાં જ ન હતો. ડોશીને આજ તો પૂરી ખાતરી થઈ ગઈ કે વહુને માથે પાડ્યા વગર કામમાં કે ઘરમાં એનો જીવ નથી જ લાગવાનો. એવામાં ડોશીને ઘર બહાર નીકળવાનો લાગ મળી ગયો. જીવીના બુઢા બાપ મરી ગયા, ડોશીએ કાણે જવાની તૈયારી કરી. બાપની કાણ કરવા જીવીએ જવું જોઈએ, પરંતુ સાસુને એક બીજી બીક પણ હતી. એક તો ઓરમાનમાંની મરજી નથી, ને એમાં એનો અહીં જીવ નથી લાગતો. બૈરા માણસને ફોસલાવતા વાર શી, કોઈ બીજે ઠેકાણે વળાવી દે તો નાતરિયા નાતમાં મેણી જેવું એ શું હતું? ને અમે પૈસા ખર્ચીને કે સાથે છોકરી આપીને લાવ્યા હતા કે નાતમાં ફરિયાદ કરવાય જવાય? એટલે આ વિચારે સાસુ આડા ફાટ્યા, ના ભાઈ ના, તારે જવાની કાંઈ જરૂર નથી, એ તો હું જઈશ એટલે બધું આવી ગયું. આમ કહીને જીવીને ઠંડી પાડવા ઉમેર્યું, આ એકવાર મને ત્યાં જઈ આવવા દે, પછી તારી માને જરા ટાઢી પાડતી આવું, પછી તું તારે જજે ને મહિનો 15 દિન રહી આવજે. જીવીએ ન છૂટકે, કારણ કે ન માને તો પણ ઘરમાંથી પગ જ કોણ બહાર નીકળવા દેનાર હતું, એટલે માનવું જ પડ્યું. નાની ડોશીને તો એક પંથ ને દો કાચ જેવું જ હતું, ભાઈનું ઘર પણ એ બાજુ જ હતું. થોડાક દિવસ ત્યાં પણ ગાળી અવાશે, અને એ રીતે વહુ દીકરો એકલા પડશે એટલે જખ મારીને એક મેક સાથે બોલશે. આ વિચાર સાથે ડોશીનું બોખું મોં જરા મલકી ઉઠ્યું, મનમાં મનમાં બબડ્યા પણ ખરા. પછી તો ડોશીને કોઈ ભાવે નહીં પૂછે, આ ધૂળોભાઈ હમણાં તો નથી ખાતા, પણ પછી તો માના હાથનું ભાવશે નહીં. જોડે જવા હઠ લઈને બેઠેલા નાના છોકરાને પણ ડોશીએ, એ ભલે આવતો, અહીં એનું કામે શું છે, આ વિચારે સાથે લઈ જવાની હા પાડી. વહુ દીકરાને જુદી જુદી જ શિખામણ બેઉની વચ્ચે સંપ વધે એ રીતની આપી એક પ્રભાતે ડોશી રવાના થયા. રસ્તામાં આવતા ખેતરે જવા સાસુ જોડે નીકળેલી જીવીને પોતાની સખીઓને, ઓરમાન છતાંય પોતાની માં હતી, ભાંડુ હતા, એ બધાને ઘણું ઘણું કેવડાવું હતું, પણ કશું ન કહી શકી. ખેતર આગળ ખચકાતા એટલું જ

બોલી, મારી માને માર ભાંડુ અને બધાને કહેજો કે જીવી તમને ઘણું ઘણું ઘણું. ને રુદનને રોકવા મહાપ્રયત્ન કરવા છતાંય સંભારે છે એટલું એ ન જ બોલી શકી. સાસુના ગયા પછી તો જીવીને ઘર વન વગડાથી એ ભૂંડું લાગવા માંડ્યું. એટલું સારું હતું કે વળી પાછી રતન આવતી જતી થઈ હતી, પણ એને એક દિવસ ધૂળાએ બંધ કરી દીધી. રતનનું બાવડું ઝાલીને ઘર બહાર ધકેલતા પાપા શેરના ડોળા કાઢતા બોલ્યો, ખબરદાર જો ફેર આ ઘરમાં આવી છે તો. જીવીથી બોલ્યા વગર ન રહેવાયું. એ છોડી ઉપર શું વેરવાળો છો? ધોળાને આ વાક્ય ભાલાની અણી જેવું લાગ્યું. કોણ જાણે કેમ જીવીને મારવાની હવે જો કે એની હિંમત જ ચાલતી ન હતી. આવેલા ગુસ્સાને દબાવતા એટલું જ બોલ્યો, વેર તો હજુ વળ્યા છે ક્યાં, હવે વળશે. અને જીવીના દિવસે દિવસે ગળી રહેલા અંગ ઉપર કરડી નજર નાખતા બબળ્યો, ઉતાવળી શું કામ થઈ છે? એને તો ખાતરી જ હતી કે જીવીને પેલી મૂઠ જ લાગી છે. જીવીનું શરીર પણ સાવ ફરી ગયું હતું. ધૂળાને તો એનું હલનચલન પણ ભૂતના ઓળા જેવું જ લાગતું હતું. મનમાં થતું હતું, આ ઘરમાંથી હાળીનો જીવ જ ઉડી ગયો છે ને. અને ઘણીવાર તો એ મૂઠના વંતરાને ઉદ્દેશી બબડતો પણ ખરો, હાળા ખાવી હોય તો ખાઈ જાવ ને, એટલે નજર આગળથી દિસતી રહે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રેણી સર્જક વિશેષ અંતર્ગત પન્નાલાલ પટેલ લિખિત પ્રણય કથા મળેલા જીવ ભાગ 40મો, વાચક સ્વર વૈશાલી ત્રિવેદી અને નિર્માણ સહાય શ્વેતા કોલ્હે. દોસ્તો, આજે છે રવિવાર, રજાની મજા માણવાનો અને પરિવાર સાથે સમય પસાર કરવાનો વાર, એટલે કે રવિવાર. તો મેં વિચાર્યું કે આજે આપણે કંઈક લટાર મારવા જઈએ તો. હા, પણ પછી એક પ્રશ્ન થયો કે આજે તો મારા સહસૂત્રધાર એટલે કે મારા કોહોસ્ટ તરુબેન તો છે નહીં, તો હું એકલી કઈ રીતે ફરવા જાઉં? તો આજે તમારે બધાએ મારી સાથે પ્રવાસ પર આવવાનું છે. કહેવાય છે ને દોસ્તો કે જ્યાં નદી વહે છે ત્યાં જીવન વહે છે, અને જ્યાં જીવન વહે છે ત્યાં પ્રવાસની એક નવી તક જન્મે છે. આજે આપણે બધા ફરવા જઈ રહ્યા છે. હા, પણ એ માટે આપણે ટિકિટ નહીં લેવી પડે, આપણને ટ્રાફિક પણ નહીં મળે, અને હા, ખાસ વાત તો એ છે કે આપણે બેકપેક પણ નહીં કરવી પડે, કારણ કે આજે આપણે જઈશું શબ્દોની સફર પર. કેમ કે આજે છે વિશ્વ પ્રવાસન દિવસ અને વિશ્વ નદી દિવસ. તો તૈયાર છો ને પ્રવાસ સ્થળોની સુંદર સફર ખેડવા માટે? પણ તે પહેલાં ચાલો સાંભળીએ જગદીશ જોશીને એક સુંદર રચના સમૂહના સ્વરમાં, અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે પુરુષોત્તમ ઉપાધ્યાયે.

100.1 FM ગોલ્ડ ખરા સોના પર આપ સાંભળી રહ્યા છો ગોલ્ડન ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત ગુર્જર આરજે પૂજાની સાથે. દોસ્તો, હવે વાત કરીએ આપણા ગુજરાતની, અને ગુજરાતમાં નદી કાંઠાના પ્રવાસની વાત કરીએ ત્યારે આપણને સૌથી પહેલાં યાદ આવે અમદાવાદ અને સાબરમતી. અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે. સાબરમતી રિવરફ્રન્ટે શહેરના નદી કાંઠાને એક અલગ ઓળખ આપી છે. સાંજનો સમય, હળવો પવન, નદીનું દ્રશ્ય અને પરિવાર કે મિત્રો સાથે ફરવાની મજા. અહીં સુંદર વોકવે, બગીચાઓ, બેસવાની જગ્યાઓ અને નદીનું મનોહર દ્રશ્ય જોવા મળે છે. સાંજના સમયે અહીં ફરવા અને કુદરતી વાતાવરણ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. અને નદીની લહેરો આપણને કહે છે, થોડું થોભો, જીવનને માત્ર દોડીને નહીં જીવીને પણ જુઓ. અને હા દોસ્તો, ખાસ તો આપણે અમદાવાદ આવો તો સાબરમતીને મળ્યા વિના તમારી સફર અધૂરી ગણાય. કાર્યક્રમમાં મારી સાથે જોડાવા માટે આપ 0224515413 અને 0224515413 પર મને કોલ કરી શકો છો. નંબર ફરી એકવાર નોંધી લેશો, 0224515413 અને 0224515413 હવે ચાલો સાંભળીએ વાયા વિરમ ગામ ચિત્રપટનું અવિનાશ વ્યાસનું આ ગીત. મહેન્દ્ર કપૂરના સ્વરમાં આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના મહત્વના પ્રવાસન વિસ્તારોમાંનું એક છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા ઉપરાંત સુંદર કુદરતી દ્રશ્યો જેવા કે વેલી ઓફ ફ્લાવર્સ, નદીનું દ્રશ્ય, બોટિંગ અને અન્ય પ્રવાસી આકર્ષણો પણ જોવા મળે છે. નદીની વિશાળતા અને આસપાસની હરિયાળી પ્રવાસીઓને એક અલગ જ અનુભવ કરાવે છે. નર્મદા માત્ર વહેતી નથી, એ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને પોતાની સાથે વહન કરાવે છે. ચાણોદ. મિત્રો, હવે થોડા શાંત વાતાવરણ તરફ વળીએ. નર્મદા નદીને કિનારે આવેલું ચાણોદ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે. અહીંના નદી કાંઠાના ઘાટો, મંદિરો અને ધાર્મિક વાતાવરણ પ્રવાસીઓને શાંતિનો અનુભવ કરાવે છે. ચર્ચા ચાલુ રહેશે, પણ તે પહેલાં ચાલો સાંભળે સુલોચના વ્યાસ અને સાથીદારોના સ્વરમાં આ ગીત. આ ગીતના શબ્દો અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે અને ચિત્રપટ છે કાદુ મકરાણી.

100.1 FM ગોલ ખરા સોના પર આપ સાંભળી રહ્યા છો ગોલ્ડન ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત ગુર્જરી ગોલ્ડન ગર્લ પૂજાની સાથે. અને સાથે સાથે આ ગીત ગુર્જરી કાર્યક્રમ તમને ન્યૂઝ ઓન એર એપ્લિકેશન પર પણ સાંભળી શકો.

છો. ગરુડેશ્વર, નર્મદા કિનારે આવેલું ગરુડેશ્વર પણ મિત્રો એક ધાર્મિક અને પ્રવાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળ છે. અહીં નર્મદા નદીનું શાંત વાતાવરણ, મંદિરો અને કુદરતી સૌંદર્ય મનને આકર્ષે છે. જ્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની મુલાકાત સાથે સાથે તમે આ સ્થળ પણ જોઈ શકો છો. કુદરત પાસે બેસવા માટે શબ્દોની સફર જરૂર નથી, તેની શાંતિ જ આપણને ઘણું બધું કહી જાય છે. ગરુડેશ્વર એટલે જ્યાં નર્મદાની લહેરો સાથે મનને પણ શાંતિ મળે એ સ્થળ. મિત્રો, આપણા લિસનર્સ છે નીતાબેન રાણા, એમનો ફોન આવ્યો, એમની ફરમાઈશનું ગીત હવે હું ચોક્કસ વગાડીશ. કીર્તિદાન ગઢીના સ્વરમાં રેવા ચિત્રપટનું આ ગીત, આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અમર ખાંધાએ અને આ ગીતના શબ્દો છે ચેતન ધનાનીના.

આરતી વહે છે. હવે આપણે જ્યારે નર્મદા નદીની વાતો કરી રહ્યા, રેવા નદીની વાતો કરી રહ્યા હોય, ત્યારે આપણે નર્મદા પરિક્રમાને કઈ રીતે ભૂલી શકીએ? દોસ્તો, નર્મદા પરિક્રમા એ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને કપરી આધ્યાત્મિક યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. ભારતભરમાં નર્મદા એક માત્ર એવી નદી છે જેની સંપૂર્ણ પરિક્રમા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગંગા નદીમાં સ્નાન કરવાથી, યમુના નદીનું પાન કરવાથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય માં નર્મદાના માત્ર દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. વાતચીતનો દોર ચાલુ રહેશે, પણ તે પહેલાં સાંભળો અવિનાશ વ્યાસની એક સુંદર રચના આશા ભોસલેના સ્વરમાં. આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અવિનાશ વ્યાસે, અને આ ગીતની ફરમાઈશ મને આવી છે હંસાબેન ઠાકરની સેન્ટાક્રુઝથી.

आप સાંભળી રહ્યા છો ગુજરાતી ગીત સંગીતની રમઝટ બોલાવતો એકમાત્ર કાર્યક્રમ ગીત ગુર્જરી ઓન્લી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના પર અને ન્યૂઝ ઓન એર એપ પર. અને આજે તમારી સાથે કાર્યક્રમમાં જોડાય છે આપની રેડિયો હમ સફર પૂજા. શ્રોતા મિત્રો, હવે આપણે વાત કરીએ ગુજરાતના એક જીવંત શહેર એટલે કે સુરતની. સુરત તાપી નદીને કિનારે વસેલું શહેર છે. તાપી નદી શહેરના ભૂગોળ અને જીવન સાથે જોડાયેલી છે. અહીં શહેરની આધુનિકતા અને નદીનું કુદરતી સૌંદર્ય એક સાથે જોવા મળે છે. શહેર દોડતું રહે છે, પરંતુ નદી આપણને યાદ અપાવે છે કે જીવનમાં વહેતા રહેવું પણ જરૂરી છે. મહેશ શાહની એક સુંદર રચના છે.

તો શ્રોતા મિત્રો, આપણે જોયું કે નદી કાંઠાના પ્રવાસન સ્થળો માત્ર ફરવા માટેની જગ્યા નથી. ક્યાંક નદી આપણને ઇતિહાસ સાથે જોડે છે, ક્યાંક ધર્મ, ક્યાંક વળી આધ્યાત્મિકતા, ક્યાંક કુદરત સાથે, ને ક્યાંક આપણને પોતાની જાત સાથે મળવાની પણ એક તક આપે છે. નદી ક્યારે એક જગ્યાએ અટકતી નથી, એ સતત વહે છે. રસ્તામાં આવતા વળાંકોને પણ સ્વીકારે છે અને અંતે પોતાના ગંતવ્ય સુધી પહોંચે છે. જીવન પણ આપણું એક નદી જેવું જ છે દોસ્તો. વળાંક આવે તો વળી જજો, અવરોધ આવે તો રસ્તો બદલી દેજો, પણ વહેતા રહેવાનું ક્યારેય બંધ ન કરશો. તો રાહ શું જોવો છો દોસ્તો? બેગ પેક કરો, સફર પસંદ કરો અને નીકળી પડો, કારણ કે નદી કિનારે કદાચ તમને